ભગવાન, મારી દુઆમાં આટલો અસર રે, ફૂલથી ભરેલો હંમેશા મારી બેનીનો ઘર રે. રક્ષાબંધનના તહેવારની આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ.

હે ભગવાન, મારી દુઆમાં આટલો અસર રહે, ફૂલથી ભરેલો હંમેશા મારી બેનીનો ઘર રહે. રક્ષાબંધનના તહેવારની આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ.

ભગવાન, મારી દુઆમાં આટલો અસર રહે, ફૂલથી ભરેલો હંમેશા મારી બેનીનો ઘર રહે. રક્ષાબંધનના તહેવારની આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ.